0: Μα ίνομαν.
1: Ρατομίχο, ρεολιτσιάμ δεν υπάρχει κόνε μπατσούγγι.
2: Μην είχο πήγε ο τσέντρο για χιούσταυλε.
3: Με τάνκι στη ριχαρή. Όμον.
4: Μπέχε, δες πάρκο για μετσφέρε.
0: Μόης μείνετ καρτούλη κοινος να τσουέτεμι.
5: Σε ουσφί, μακ τάουσι ρο πράγκο και δεν μας πάντει αρτίζερα.
6: Σεν σνά θεσάρεψ ατς δα ουρέγια. Τιτκο σαρα πέρι μόν χδαρά.
4: Ω, ραδιο σε αργαμού ουσχανεδια.
0: Γαμο ήτσανιτ πιλ με πιπίρ δα πιρέτερσι. Τα τάσα τσουκρτι τσουένε μπουρισγα.
7: ვინც გამარჯოს იმას თუმანიო
8: გულიო გული რომ ხომეს ამ ნებში და გამარჯვებს
0: ორ შაბათს ოთხ შაბათს და პარასკევს
9: ოქროს ფარაია საგიშენებ ჩემ საკუთას რომ ვშერმერე
0: საღამოს 6-ზე
4: მე რას მერჩით რას მემართლებით ჩემ მოგონილი სისტემა ხომ არ არის ერთნება